લઉં તો પ્રભ્રમાત્મા તેમને અત્યંત રામરૂપ સુન પ્રશ્ન કરી શકે પછી યુ જજ લે ચરિત્રલાય શ્રવણ કરશે, કીર્તન કરશે, મનન કરશે, કે સંપૂર્ણ ઈ કથારૂપ પાપ પ્રણાશિની સંપૂર્ણ પાપ લઈ નષ્ટ કરવા વાળા છે મને રાખી કરતે છે. નારદજીની શોધી દીધી પ્રકરણમાં બ્રહ્માજી સંપૂર્ણ બતાવી શકે પ્રકરણ છે. બ્રહ્માજી સૃષ્ટિ કરીને પ્રકરણમાં દસ પ્રકાર કે સૃષ્ટિહરૂ કરું અત્રી રતરંગી રસ પુલશ્ચ પુલહ કરતું ભેરવું વશિષ્ઠ દક્ષ દશમમ સ્તત્ર નારદમ બનેકું છે. અત્રી પુલશ્ચ પુલહ કરતું ભેરવું વશિષ્ઠ દક્ષ એ પ્રકારે સંપૂર્ણ કરી શકે પછી એક છેન મેં વિચાર કરતો જાણવાકું અત્યંત રામરી કન્યા પ્રાદુર્ભાવ કન્યા પોઈન્ત એક છેનમાં હેરતા કરી કતિ રામરી તી કન્યા કી હેરતા હેરતા કસું પ્રકાર વિધાન ભાવ ને તિનઈ કો નામ સંધ્યા ભન્ને નામ રાખ્યો. એની સંધ્યા નામ કરે કે કન્યા હુદઈ ગઈ શકે પછી સંપૂર્ણ ક્ષેત્રમાં કામ કરતી ગયે અબ હુદઈ હુદઈ ગો તીસી પેલામાં બ્રહ્માજીલે મનલાય વિચાર કરે.